નમસ્કાર શ્રોતા મિત્રો, આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત કરવા આવી પહોંચ્યા છીએ. અમે જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો, બસ આશા એ જ કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા ગુજરાતી ગીતોના કાર્યક્રમની સાથે જોડાઈ ચૂક્યા હશો. આપ સૌ કોઈનો પ્રેમથી સાથ આપી રહી છે રત્ના રેડિયો મોરિશિયસના લહેરો પર. મીડિયમ વેવ 819 કિલો હર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે અને આજે છુટ્ટીનો દિવસ એટલે કે પરિવારની સાથે એક સરસ મજાનો સમય માણવાનો દિવસ. તો આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે આજ આપણા આ સફરમાં આપ સૌ કોઈ માટે થોડા ઘણા જૂના ગીતો અમે લઈ આવ્યા છીએ. તો ચાલો એક મધુર સુશરૂઆત કરતા પહેલા લઈએ આજનો આ સુવિચાર. શ્રોતાઓ, ટકી જાય તો જ મહત્વનો, પછી એ બંધ હોય કે સંબંધ. એટલે કહેવાય છે કે બ્રિજ હોય કે પછી રિલેશનશિપ, હંમેશા ટકી રહેવો જોઈએ, ત્યારે જ એ સંબંધનો મતલબ અથવા બંધનો મતલબ જણાઈ રહે છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની શરૂઆત કરીએ લતા મંગેશકરના સ્વરમાં મુકાયેલા આજના આ પ્રથમ ગીત સાથે.

શ્રોતા મિત્રો, ગોલ્ડન ડેઝ અથવા આપણે કહીએ ને કે આપણા જૂના ગીતો, ઓલ્ડ ઇઝ ગોલ્ડ, માટે જૂના ગીતો જે આપણા મનને ખુશ કરી જાય એવા ખજાનાને અમે તમારા માટે લઈ આવ્યા છે, ખાસ કરીને આજના આપણા રંગારંગ કાર્યક્રમમાં. તો બસ મજા માણતા રહો, જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, દિલથી સાથ આપી રહી છે રત્ના. લઈએ આપણું આગલું ગીત ફરી એકવાર લતા મંગેશકરના સ્વરમાં.

આશા રાખવી કે એ વ્યક્તિ આખું જીવન આપણો આભાર માનતો રહે. આપણે કોઈનું સારું કરવામાં નિમિત્ત બન્યા, બસ એ જ મોટી પ્રાપ્તિ છે. દિલને ખુશ કરવા માટે બસ સારા વ્યક્તિ બનવાનો દરેકે દરેક દિવસ આપણે પ્રયત્ન કરતા રહીએ. આશામાં આશા ભોસલે અને મહેન્દ્ર કપૂરના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આ આગલું ગીત.

શ્રોતા મિત્રો, આપણા જૂના ગીતોની મજામાં ચાલો આપણું આગલું ગીત જે છે ભાદર તારા વહેતા પાણી, ફિલ્મનું આ ગીત લીધું છે અમે, જેમાં સંગીત નિર્દેશન આપેલું છે અવિનાશ વ્યાસે, સુમન કલ્યાણપુરના સ્વરમાં સજાવવામાં આવેલું આ ગીત. અને કદાચ તમને યાદ હશે 1976ના સમયે આ ફિલ્મ આવેલી, જેમાં ઉપેન્દ્ર પટેલ અને સ્નેહલતા એ વખતના સૌથી પ્રખ્યાત જોડી, એ વખતની સાચે જ સૌથી પ્રખ્યાત જોડી જે લોકોને ખૂબ જ ગમતી. બસ ચાલો એમના પર ફિલ્મમાં આવેલું આ ગીત લઈએ, ભાદર તારા વહેતા પાણી ફિલ્મમાંથી.

શ્રોતા મિત્રો, આજના ગીતો તમને ગમ્યા હશે. બસ એ જ આશા રાખતા આજના આપણા કાર્યક્રમમાં આપણે પણ ફરીવાર આગળ વધી રહ્યા છીએ. અને આજના આ કાર્યક્રમની સાથે છેલ્લું ગીત ગાજરની પીપુડી ફિલ્મમાંથી લેવામાં આવેલું, અને આ ગીતમાં સંગીત નિર્દેશન આપેલું છે પિનાકિન શાહનું અને આશા ભોસલેના મધુર સ્વરમાં સજાવવામાં આવેલું આ ગીત રંગારંગ કાર્યક્રમનું છેલ્લું ગીત રહેશે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ઘણો ઘણો આભાર, અને પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌ કોઈને.